કાર્યક્રમ ખેતીવાડી હમરાવારા હંગરભાઈ પૂનને આપની પૂન અંજલિનું રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો ફાગ રેડિયો 90.8 FM માટે. ને આપ સબનું સ્વાગત કરો હું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનો, અમે અમારા ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે. તો ભાઈ બોનો, આજે અમારે કાર્યક્રમ મેં આપતી વાતચીતનો વિષય હૈ કે આજે બારિશનું મોસમ ચાલી રહ્યું હૈ, ઇનમે નિરાઈ ગુડાઈનું હું મહત્વ હૈ, ને હરતે આપણે જે ભાઈ બોન હે એ નિરાઈ ગુડાઈ સાવધાની તકી કરી શકે. તો ભાઈ બોનો, આના વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપ તકી ઘણા કરની વાત થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કર એને પહેલા આપને હમરાવી દા ગીત મોરે કર આપણી વાતે. તો ભાઈ બોનો, આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: ભાઈ બનુ ગીત તો આઈશુ પૂરણ અને ગીત વાત એક વખત ફરી આપ સબનું સ્વાગત કરો હું અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ભાઈ બનુ ગીત કે પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે નિરાઈ ગોળાઈનું શું મહત્વ હે ને હરતે આપણે નિરાઈ ગોળાઈ કરી શક તો ભાઈ બનુ અણ વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી બાબુ કાકા તો સૌથી પહેલા આપણે સાંભળી લો એનાની વાત ને મોરે કરા આપણી વાત રામ રામ બાબુ કાકા
1: રામ રામ
0: પ્રભુ કાકા આપનું ઘણેમાન સ્વાગત કરો હું અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે આજે આપ અમારા કાર્યક્રમ થકી જોડાઈ રહો ને આજે આપણે ભાઈ બહેનો થકી વાતચીતનો વિષય હે કે આપણે જે આ મોસમ ચાલી રહ્યું હે એનમાં નિરાઈ ગુડાઈનું શું મહત્વ હે ને આ જે નિરાઈ ગુડાઈ હે એ અગર આપણે ભાઈ બહેન કરતા રહેગા ટેમ ટેમ માટે તો એનાની ફસલને હું લાભ મળી શકે તો સત્યથી પહેલા આપ અમને એ સ્વતાડો કે નિરાઈ ગુડાઈ શું કહેવાય હે ને આનું શું મહત્વ હે
1: ઘણી અચ્છી વાત કરી ભાઈ આતે કેમ કે હવે હું હે કે બારિશનો સમય હે
0: હવે
1: ને બારિશના સમય મે વિશેષ કરીને અમારે જે કિસાન ભાઈ હે એને અમારે જે ખેતી ઉપર આપણે ભાઈ નિર્ભર રહ્યા ને ખેતી કરવી જરૂરી થઈ ગઈ
0: હવે
1: અગર ખેતી ટાઈમ માથે ન કર તો આપણને ફાયદો મળે
0: નહીં હવે
1: તો ટાઈમ માથે ખેતી કરવી જરૂરી હે ભાઈ અને વિશેષ કરીને આજકાલ શું હે કે ઘણા ખરા ભાઈ હું કે ખેતી ઉપર એક વખત એને બીજને બોઈ દીધું એને બાદ પછી શું થાય કે પાછું એને જવાબ બદલે એના ખેતરમાં જતા જ નથી ઘણા ભાઈ તો એ ખેતર મેં અગર નહીં જઈગા ને અને એની નિગરાની નહીં કરેગા તો પછી જેટલો આપણે જેટલો ફાયદો મળવો હે એ ફાયદો નહીં મળેગા તો એને બદલે અમારે વિશેષ કરીને મારું એમ કેવું હે કે જે આજકાલ ખેતરમાં એક તો પાણી હર સાલની ભાતી ઉણ સાલ પાણી થોડું કમ પડી રહ્યું હે ને બુંદ બુંદ પાણી પડ્યું થકી હોય કે જે સાર હે વધારે થઈ ગઈ ખૂબ થઈ ગઈ સાર એટલી ઘાસ થઈ ગઈ મતલબ કે સમજી લો કે ખેતરમાં ધાન તે બુડી ગયું ને સાર ઉપર નકળી ગઈ એવી સ્થિતિ બની ગઈ તો વિશેષ કરીને અમારે જે ભાઈ હે એને મારું એમ કેવું હે કે ભાઈ આટલી આખી સાર થઈ ગઈ તે અગર એના ખેતરમાં એ સાર ને દીકી ને સમજી લો કે અગર એની નિંદાઈ ગુડે અગર ન કરંગા તો પછી અમને એનો ફાયદો કે થકી મળેગા
0: હવે
1: તો મારું એમ કેવું હે કે નિંદાઈ ગુડાઈ જરૂરી હે કેમ કે અગર સમય માથે અગર અમે નિંદાઈ ગુડાઈ ન કરા ને પછી અમે ઈચ્છા કરે કે ભાઈ અમને બીજ નાખ્યું હોય તણા ખેતર મેં તો મને આટલો ફાયદો મળી જાય તો પછી ફાયદો
0: નહીં
1: મળેગા
0: હવે
1: તો એના બદલે મારી એક વાત કહેવાની હે કે ભાઈ જેટલા બી અમારા જે કિસાન ભાઈ હે એને વિશેષ કરીને ખેતીનો વિશેષ ધ્યાન રાખવા બદલે સબ થકી પહેલે તો મહિલા બેને હે અને ભાઈ હે એને સમય

0: માથે નિંદાઈ ગુડાઈ કરવા બદલે, તો અમારું જે ખેતર હે એને ખેતરની નિગરાની કરવા બદલે અમને પહેલે તો સબને જાગૃત થવું પડેગા. અગર જાગૃત થઈને અગર ખેતીવાડી ઉપર આપણને અમે બેઠીલા, અમારો મુખ્ય જે ધંધો ખેતી નો હે, અગર નિંદાઈ ગુડાઈ નહીં કરેગા તો ફાયદો હરતે મળેગા.
1: હવે પ્રભુ કાકા આપે સહી કીધું, જેમ કે આપે બતાડ્યું કે અગર આપણે ટાઈમમાં તે નિંદાઈ ગુડાઈ નહીં કરો અને સારવાડો મોટો થઈ જા, તો એ ટકી આપણે ખેતરને નુકસાન થઈ શકે ને ટાઈમમાં તે નિગરાની કરીને આપણે એને હટાવી શકો. તો આને હટાવવાના હું તરીકા હે નિરાઈ ગુડાઈ હરતે કરવી હે, એ બી આપ આપ અડાવે છે ભાઈ બોન હે એને બતાડતો.
0: હા, નિરાઈ ગુડાઈનો ખાસ કામ તો એ હે કે બીજ અમે નાખી દીધો ઓર બીજ નાખવા બાદ 15 દાડા 20 દાડ બાદ જેવી રીતે ઘાસ ઉગી એની ઘાસને તત્કાલ પ્રભાવ થકી અમને સફાઈ કરવી પડેગા.
1: હવે
0: ને અગર એને અમે સફાઈ નહીં કરાંગા તો એ વધી જાય, એટલે અમને સબ થકી પહેલે તો 15 દાડાના અંદર મેં જેવી રીતે બહાર ઘાસ નીકળી ગઈ ફસલ થકી, તો એના હાથે અમને બિલકુલ એના ખેતરની સફાઈ જરૂરી હે. તો સબ થકી પહેલે તો એની જડ થકી એને ખતમ કરવા બદલે અમારો કોઈ છોટી સી એક મતલબ હોય કે આપણે ત્યાં તો બસ દાતુડું યા કોઈ કદવાળી એને થકી હું કે પૂર થયું એને જડ થકી બહાર કાઢલા, તાકી હું કે જડ થી કાઢવા થકી પછી ઘાસ પાછી પેદા થાય
1: નહીં.
0: તો વિશેષ કરીને એ ખાસ એક વાત તો હે. બીજી એક છે, બીજી બી હે કે ભાઈ અમારે જે 10 પરણી જી દવાઈયા હે, અમારી દેશી દવાઈયા 10 પરણી જેનો બી અમે ઉપયોગ કરી શક, ભાઈ 10 પરણીયા અમે ખુદ અમારે ઘરે બનાવી શક, આપણે ઘેરનો ઉપયોગ કરી શક, તાકી ન તો ફસલનો નુકસાન થાય અને ન આપણે ખેતર નુકસાન થાય ને એના બીજનું નુકસાન થાય. તો એને બંને બીજી વાત કે અમારી આર્થિક દ્રષ્ટિ થકી બી અમે કમજોર, તો એને થકી અમને ફાયદો મળી જાય.
1: હવે
0: તો અમે 10 પરણીનો બી આપણે ઉપયોગ કરી શક, કેમ કે આપણા ઘરે જગા તો કમ કમ રહી, તો અમારે 3 વીઘા ને 4 વીઘા અમારી જમીન. તો અગર અમે મતલબ દુકાન ઉપર કેમ નિર્ભર રહ, અમે અમારી જે દેશી જે દવાઈયા હે એનો આપણે ઉપયોગ કરંગા, તો કમસે કમ અમને આર્થિક દ્રષ્ટિ થકી બી અમારું કઈ નુકસાન થાય
1: નહીં. હવે
0: ને બીજી ચીજ કે નિંદાઈ ગુડાઈ કરવાનું ખાસ કારણ તો એ જ છે કે ભાઈ કમ ખેતર રહીએ ને કમ ખેતરમાં અગર આપણે સમય માથે અગર એને ખેતરની આપણે નિંદાઈ ગુડાઈ નહીં કરંગા તો એ ઘાસ છે મતલબ જલ્દી ફેલી જાયગા.
1: હવે
0: તો એના આધાર થકી તો મતલબ અમને પહેલેથી ધ્યાન રાખવું પડેગા કે ભાઈ કયા ખેતરમાં પહેલે ઘાસ ઉગી રહી છે. તો અમારે જેટલા બી અમારા ઘરના સદસ્ય હે એને સબને મળીને એ ખાતે મતલબ જેવી રીતે આપણે મતલબ કે અલમુખી જેને, તો એ ખાતે પૂરો પરિવાર લાગેગા તો ખેતરની સફાઈ થઈ જાયગા.
1: હવે જેમ કે બાબુ કાકા બતાડી રહો કે આપણાને હરતે આપણે ખેતરોની સફાઈ કરવી હે, કેમ કે આપણે દેખો હો કે આ જે અતિરિક્ત જે ઘાસ ફૂસ રહે હે એ આપણે ફસલના જે પોષણ હે એને લઈ લે, એવા મેં આપણી ફસલને મળવા વાળું જે પોષણ હે એ ઘર કમ પડે તો આપણાને ઉત્પાદન બી કમ મળેગા. જેમ કે આપે કીધું કે હલમાને માધ્યમ થકી આપણે જે ભાઈ બોન હે એ નિરાઈ ગુડાઈ કરી શકે. હલમાં મેં આપણે દેખો હો કે આજે મારે ખેતરમાં સબે મળીને નિરાઈ ગુડાઈ કરી તો કાલે આપણને બીજાને ખેતરમાં જઈને નિરાઈ ગુડાઈ કરવું હોગા. તો ભાઈ બોનો આ જે ચીજે હે એ આપણે બદલે ઘણી જરૂરી હે ને ખેતી મેં આવા વાળી જે ચુનૌતીઓ હે એને આપણે હંગ્ર એક હાથે મળીને જ દૂર કરી શક. તો જેમ કે પપ્પુ કાકા આપે વ્યાસમાં બતાડ્યું હતું કે 10 પરણીને માધ્યમ થકી આપણે જે ભાઈ બોન હે એ છિડકાવ કરીને ભી અને જે અતિરિક્ત જે ઘર પતવાર જેને આપણે કહો હ એનું નિયંત્રણ કરી શકે. તો આનો પ્રયોગ એને હરતે કરવો હે, કઈ ચીજનું એને ધ્યાન રાખવાની જરૂરત છે?
0: તો વિશેષ કરીને હું હે કે અમારો જે કઈ બહાર લેવા તો કઈ જવું નહીં પડતું, યા આ સબ ચીજ જે પત્તિયા હે એ સબ ચીજ ભાઈ હું ઉદાહરણ આલ દઉં તમને, આકડીઓ આંખ હે જેને અમારે જે થુરી હે જેને અમારે જે મતલબ જેને ભાઈ અલગ અલગ પ્રકારની જેટલી બી મતલબ અમારે જેટલા બી 10 પ્રકારના જે અમારા પૌધા અહીં અમારે તૈયાર હે, કાંઈ લેવા જવું પડતું નથી, યા કાંઈ પૈસા નથી અલગ પડતા, સબ ચીજ અમારા કને હે, એને ખાલી લાવવું પડે અને તૈયાર કરવું પડે અને કમ્પ્લીટ કુટી કુટાવીને અગર 10 ભાઈએ આજે મેં કે એક જણા વતી નહીં થાય તો કમસે કમ 5-7 બોને મળી ને આપણું જેને કે સમૂહ કે, તો એક જણાને ઘરે તૈયાર કરવા બદલે મતલબ 2 ઘંટામાં તૈયાર કરી દે 5-7 મહિલાએ મળીને, તો ફટાફટ તૈયાર થઈ જાયગા. એને બાદમાં એને મતલબ તૈયાર કરવા બદલે 6-7 દિનમાં તૈયાર થઈ જાયગા, નગર કમ્પ્લીટ તૈયાર થાય એને બાદમાં આપણે જે આપણે જે છેડકવાનું જે અમારો જે ડિબ્બો હે તો એને આપણે કામમાં લઈ લેંગા સાફ સફાઈ કરીને, કેમ કે એમાં આપણે કોઈ રાસાયણિક દવાઈ આપણે નથી કરવો, તો આપણે બિલકુલ સાફ સફાઈ થકી આપણી જે ઘરને જે આપણે આસપાસનો જે પેડ પૌધો હે આસપાસનો જે મતલબ જે પત્તિયા હે એ જ કામમાં લેવી હે.
1: હવે
0: 30-10 પ્રકારની જે પત્તિયા હે એને કામમાં લેવી અને એને કૂટી કૂટાવીને તૈયાર કરી અને પછી એને એક આપણે જે ડિબ્બો મોટર લઈ લેવાનો, યા પછી આપણે દેશી મટકું લઈ લેવાનું, એનું પછી તૈયાર કરી લેવાનું. તૈયાર કરી અને પછી અમારો જે છિડકવાનો જે અમારો ડિબ્બો હે એને 10 લિટર પાણીમાં ભરી લો, તો કમ્પ્લીટ કરી પછી એને સાટી દો. વગર પૈસાનો ઇલાજ.
1: હવે કેટલી વખત છિડકવું પડે પ્રભુ?
0: કમસે કમ આપણને એટલું ધ્યાન રાખવું પડે કે કમસે કમ આપણે એ બીમારી અગર એક અલારામ એકદમ છોટી છોટી જે ઘાસ છે એક વખત બસ ખતમ થઈ જાય. અગર મોટી મોટી હે તો સમજી લો આમાં બે વખત ઉપયોગ કરવો પડેગા, તો બિલકુલ જડ થકી ખતમ થઈ જાય.
1: આંતે કે આપણી જે મુખ્ય ફસલ હે એને માતે કોઈ પ્રભાવ પડે?
0: બિલકુલ, મતલબ એની ઉપર સમજી લો કે એક તો પ્રભાવ કાયમ, એક તો હું કે એમાં કોઈ છોટું કોઈ જીવાણુ હોય, છોટો મોટો કોઈ જીવાણુ હોય તો એ બી એને હાથે હાથે ખતમ થઈ જાય, તાકી એની ફસલ નું નુકસાન ને થાયગા. આ વિશેષ કરીને એનો લાભ હે, એનો ફાયદો હે. તાકી અમને આજકાલ હું હે કે લોક રાસાયણિક દવાઈ મતલબ ઉપયોગ કરે તો મતલબ શું કરે કે ફૂલ બદલે બી લાવે, ખરપતવાર બદલે બી લાવે, અને એના જે છોટો છોટો જાનવર જે પડી જાય તો એને બદલે બી દવાઈ લાવે. 3 પ્રકાર 3 વખત એને ઉપયોગ કરે તો એ કામ આપણે કેમ કરા ને કરજો કેમ કરા આપણે? અમે કમજોર અમારા જે આદિવાસી સમુદાય અમારું હે, વિશેષ કરીને કમ જમીનમાં અમે અમારો જે દેશી ઉપયોગ કરી શકા, અને અમારો જે ખરપતવાર હે એ અમારે બળદ હે, તો એને બળદ નો ઉપયોગ આપણે વળ થકી આરામ થકી આપણે જલ્દી મોટી થઈ જાય, અને જગા એ બિલકુલ એકદમ અલગી થઈ જાય. તો કમસે કમ એની જગા થકી મતલબ ને તેમાં કઈ ઘાસ પેદા થાય અને ન એનમાં મતલબ કઈ પ્રકારનું કીટાણુ પેદા થાય.
1: હવે પપ્પુ
0: આ વિશેષ કરીને એનો ફાયદો હે.
1: હવે પબ્બુ કાકા આપે સહી કીધું, તો જેમ કે કાર્યક્રમ મેં આપે ઘણી અસલ તરીકા તકી ઘણા કાની વાત આપણે ભાઈ બહેનોને બતાડી હે, ગીતને માધ્યમ તકી આપ આપણા ભાઈ બહેનોને સંદેશ આલ દો, ને આપણે જે ભાઈ બહેન હે ઈ અણી વાતની ભી યાદ રાખેંગા.
0: ભાઈ ગીત તો હમણાં બદલે સબને ઈચ્છા રહે ખરી ભાઈ કે લાસ્ટ માં એક અદુ ગીત તો થાયગા ખરી, તો આપણે એક ખેતીવાડી નો કરીને આપણે એક છોટું સુ ગીત એને હમણાં આવી દઉં.

0: તારે.
1: જેમ કે પબુ કાકા આપે ગીતને માધ્યમ થકી ભી આપણે જે ભાઈ બહેન હે એને ઘણો આશા સંદેશ આપ્યો હૈ, તો આપનું હું ધન્યવાદ કરું ચાહુંગા કે આપ અમારે કાર્યક્રમ થકી જુડ્યા અને મને એટલી અચ્છી જાણકારી આપી.
0: ધન્યવાદ.
1: માઇન બોનો જેમ કે આપણે આપણે વેસમે પબુ કાકા જોડે તક હતા ને એણે આપણાને ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાતે બતાડી હિ. આશા કરા હો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું. તો સૂટ તો પડ, પણ જાતે પહેલે હામરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટા.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન અમરવાર અમાર હેતા ભાઈ બોન ની આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલિનું
2: રામ રામ.
0: હવે ભાઈ બોનો આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કર હા અમારે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મે.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હા કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક ના વિષય ને હાથી. મનીષા બોન આપણે દેખી રહ્યા હો કે સાટાનું જે મોસમ હે ઈસાલીરૂ હે શારીયાડે હરિયાલી ઠંડક ને ખેતી તકી જે ઉમેદ લઈને આપણે જે કિસાન ભાઈ હે એ બેઠા તક હે, પણ આપણે દેખો હો કે આના સાટાના દાડામાં એક નાની સી લાપરવાહી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી મોટી પરેશાની આલી શકે. આજે આપણે વાત કરવા વાળા હો પીવાના પાણીની સ્વચ્છતાને લઈને. આપણે દેખો હો કે બારિશના જે મોસમમાં ચાલી રહે એનમે ગામોમાં તાલાબ કુવો હેન્ડપંપ ને આય પાય ને પાણીના જે બીજા સ્ત્રોત હે એનમે ગંદકી ને કીચડ વધી જાય હે. ઘણી વખત આપણે દેખો હો કે બારિશનું જે પાણી હે એ ગંદા પાણીમાં બેહીને બીજા જે જલ સ્ત્રોત હે એને એટલે પૂકી જાય હે. એવામાં સાફ દેખાવાવાળું જે પાણી હે એ ભી દૂષિત થઈ જાય હે. તો આજે આપણે એ જાણાંગા કે આ સાટાના દાડામાં જે પાણી હે એ આપણે સાફ હરતે કરીને સુરક્ષિત તરીકા થકી પીવી શક ને આની હું સમસ્યા હે ને હું કારણ હે ને સમાધાનના હું ઉપાય થઈ શકે.
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે ભાઈ બોન હતી ઘણા અક્કાની વાતે રેંગા અબર હામળા ગીત ને મોરે કરા આપણી વાતે.
1: હવે તો ભાઈ બોન આપ હમર તરે સુ આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે.

0: અંજલિબોન ગીત ત્યાં ઇશ્યુ પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરું હું આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મી જેમ કે ગીત કે પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હું કે આ જો સાટા પડવાનું મોસમ હે અણામાં આપણે જો પીવાનું પાણી હે વિની સ્વચ્છતાને આપણે ધ્યાન હેતે રાખું એના હું સમાધાન થઈ શકીએ. અંજલિબોન આપણે દેખા હા કે પાણી હે આપણી જીવનની જરૂરત જ નથી હે. આપણે દેખા હા કે આપણ અગર ખાવાનું નહીં ખાંગા તે થોકણા દાડા જીવિત રહી શકો હા, પણ વગર પાણી ભાઈ બોનો જીવનની કલ્પના કરવી આપણને બદલે ઘણી મુશ્કેલ હે. આપણે દેખા હા કે આપણે ગામમાં ઘણા કન પરિવાર હે જે કુવક હતી ને હેડપંપ હતી ને ટ્યુબવેલ ને પાઇપલાઇન ને ઘણા કન અન્ય જે સ્ત્રોત હે વાહક હતે પાણી માટે નિર્ભર રહે હે. સામાન્ય જે દાડા રે વણામાં આપણે દેખા હા કે પાણીની સ્વચ્છતા ઠીક રહે, પણ આ વરસાદ આવે એવા આપણે દેખા હા કે આપણે જો પીવાનું પાણી હે વો દૂષિત થવા માંડી જાય હે. બારિશનું જો પાણી હે વો આપણે જમીન મેં જાય તે વણા હાથે આપણે દેખા હા કે મીઠી ને દૂષિત જે પદાર્થ જે કચરો ને જે આપણે ઘરના પશુ રહે વણાની ગંદકી રહે વેન કારણ થતી આપણે દેખા હા કે આપણે આસપાસના બોરવેલ હે યા કુવે હે વાનું પાણી દૂષિત થઈ જાય હે.
1: હવે મનીષા બુન, એટલે વરસાદના મોસમ મેં કેવલ પાણી ઉપલબ્ધ થવું જરૂરી નથી, બલ્કે પાણીને સુરક્ષિત ને સ્વચ્છ રાખવું ભી એટલું જરૂરી હે. આપણે દેખો કે બારિશ ને દોરાન આપણે જે જમી હે એનમે જમા ગંદગી પાણી ને હાથે વહી ને આપણે કુવો ટંકી ને બીજા જે જળ સ્ત્રોત સે ખુલે તક રહે હે એનમે સલી જાય હે ને એનાને આય પાય ઉચિત સફાઈ ભી નથી રહેતી જેન તકી ઈ પાણી દૂષિત થઈ સા. ગાવમે ઘણી વખત જળ સ્ત્રોત ને આય પાય પશુ આમના તેમના ફરે હે. ખુલા મેં ફરવાને કારણ એનાનું જે કચરો હે ઈ વરસાદના પાણીને હાથે વહી ની આપણે જે જળ સ્ત્રોત હે એનમે મળી સા. એને અલાવા આપણે ઘરમાં પાણી ભરીને રાખ, થામડામાં માસવાનું જે પાણી હે ઈ બી રાખ હો, ઈ પાણી બી ઘણી વખત આપણે દેખ હ કે ગંદુ થઈ સા. તો આપણે કહી શકો કે સાફ પાણી ને દૂષિત પાણી મેં આપણાને ફરક કરવાની જરૂરત હે. પાણી દૂષિત થવાનું હું કારણ હે તો ભાઈ બોનો જે જળ સ્ત્રોત હે એને પાસે ગંદકી સપ્તકી મોટું કારણ થઈ શકે. આપણે જે કહો કે કુવા હેડપંપ ને ટંકી ને આય પાય અગર કચરો જમા થઈ જા તે પાણી મેં સલ્યું સા ને એન તકી સંક્રમણ નો જે ખતરો હે એ વધી શકે. એને સાથે બારિશનું જે પાણી હે એ લંબા ટાઈમ સુધી એક જ ઠેકણે ભર્યું તકું રહી સા તે એન તકી બી ગંદકી ને કીટાણુ ફેલવાની સંભાવના વધી સા. ખુલ્લા જે કુવા હે વન ઢક્કન વાળા જે પાણીના થાંભળા હે એનમે આપણે દે કહો કે ધૂળ કીડ ને ગંદકી આસાની તકી પૂકી સા. એને સાથે આપણે દે કહો કે આપણે જે ઘર પરિવાર મેં બર્તન સાફ કરવા વાળું જે પાણી હે ડ્રમ હે ટંકી હે એની અગર આપણે નિયમિત સફાઈ નહીં કર તો એન તકી બી ગંદકી જમા થા ને એન તકી આપણે દૂષિત પાણી થઈ સા. એને સાથે એક જ ગિલાસ ને હાથનું આખું દાડી ઉપયોગ કરવો ને એને આપણે બીજા માટલા મેં આપણા હાથ થકી નાખવું બી આપણે પાણીને દૂષિત કરી શકે. ઘણી વખત આપણે દેખો હો કે પાઇપલાઇન લીકેજ થઈ જા ને આય પાય કોઈ દૂષિત ચીજ આમની તેમની પડી હો તો એ બી પાણીને મય પૂકી શકે. તો આટલા કા કારણ હે જેને માધ્યમ થકી આપણે પાણી દૂષિત થઈ જાય હે.
0: હવે અંજલિબોન, આ પાણી દૂષિત થઈ જાય તેની ખાતે આપણે દેખો હો કે આપણે ઘણા કાની પરેશાની થાય હે. જેમ કે આ ગંદુ ને દૂષિત પાણી આપણે ઘરના મનક પીવી હે તે વણાને ઘણા કાની સમસ્યા થાય હે. જેમ કે દસ્તન ઉલટી ને પેટ દર્દ જેવી પરેશાની એવી આપણે આ સાટા પડે અણા મોસમ મેં વધારે દેખવા મળે હે. જ્યાદા કરીને આપણે દેખા હા કે આપણે ઘરના સોર ને ગડલો જે મન કહી ને જેને કમજોર સ્વાસ્થ્ય હે વણને આ દૂષિત પાણી ખાતી પરેશાની જ્યાદા થાય હે. એટલે ભાઈ બહેનો કેવું ચાહંગા કે આ સાટા પડે વેના પાણીને આપણે સ્વચ્છતા કેવલ વ્યક્તિગત જ જિમ્મેદારી નથી હે, બલકે આપણે આ પૂરા ગામને જોડીને આની વાત માટે ધ્યાન આલવું જોઈએ. ઘરના પાણીને આપણે સુરક્ષિત રાખવાના ઉપાય અપનાવવો હે. આપણે સામુદાયિક પ્રયાસ બી કરી શકો હ, મનકને હિકાડવું હે કે આપણ પાણી હેતે સુરક્ષિત રાખી શકો હ. અગર આપણે આસપાસ ગંદકી વેગા યા આપણે જે બોરવેલ યા કુવો વેગા વા ગંદકી વેગા તે વેન ખતી અંજલિબુન આપણે દેખો હ કે આપણે જો પાણી હે વો ગંદુ થઈ જાય ને વાળા ગંદા પાણી મેં બી આપણે દેખો હ કે આપણ વોસ પાણી પીવા બદલી કામ કરલો. આપણે દેખો હ કે સાટન મોસમ મેં ઘણા અકાના પરિવાર એમ હોશે કે આ તે મતલબ સાટ પડવાનો મોસમ હે તે વેન કારણ ખતી બી પાણી ગંદુ આવી રહ્યું હે એમ કરીને વો પાણી પીવા માંડી જાય, પણ આને હોસ્તે કે આ પાણી ગંદુ કેમ આવી રહ્યું હે. હવે આપણે દેખ કે બોરવેલ ને આપણે કુવન આસપાસ જે કચરો રહે ને જો પાણી જમા થઈ જાય વો આપણે ગાડવાની જરૂરત હે ને સ્વચ્છતાની જરૂરત હે.
1: હવે મનીષા બોન, પાણીની સ્વચ્છતા આપણે બદલે ઘણી જરૂરી હે. આને બદલે કોઈ મોટું ખર્ચ કરવાની જરૂરત નથી, બલકે નાની નાની સાવધાની અપનાવીને આપણે આને સુરક્ષિત કરી શકો. જેમ કે જેના ભી ડાબા મેં આપણે પાણી ભરી મેન્યુ યા ટંકી પાણી ભરી મેન્યુ હે એની રોજ સફાઈ કરવી હે, એને ઢાંકીને રાખવું હે. એને સાથે આપણે જે બર્તન હે ઈ આપણે રોજ નિયમિત સાફ કરવા હે તાકી ઇનમે પાણી સુરક્ષિત પડ્યું તકુ રહે. હાથ નાખીને આપણે પાણી નથી કાઢવું, એને હાટે આપણે દી કહો કે આપણે પાણી કાઢવાની જે કરચી રહે હે ઇન તકી પાણી કાઢવાની સુરત હે અને આવશ્યકતાને અનુસાર જ પાણીનું સુરક્ષિત તરીકા તકી આપણને પ્રયોગ કરવો હે. એની સાથે ભાઈન બોનો આપણને કેવું ચંગા કે લંબા ટાઈમ સુધી પાણીને આપણે નથી રાખવું, કેમ કે આપણે દી કહો કે લંબા ટાઈમ સુધી અગર આપણે પાણી ભર્યું તો ખુરાક તો એ ભી દૂષિત પાણી થઈ જાય હે. એટલે આપણને રોજ પાણી ભરી લેવું હે. પાણીની સુરક્ષા કેવળ ઘરની જિમ્મેદારી નથી, અગર ગામના જલ સ્ત્રોત ભી ગંદા હે તો એને ભી આપણને નિયમિત સફાઈ કરવી હોકા. એને બદલે ગ્રામ પંચાયત ને સમુદાય મળીને દેખભાળ કરી શકી, જેમ કે જલ સ્ત્રોત જે ભી હે એને આપણે નિયમિત સફાઈ કરવી હે, કચરો જમા નહીં થવા દેવો હે, પાઇપલાઇન અગર લીકેજ હે તેની તુરંત રિપેર કરવો હે ને એને સાથે કૂવો અને પાણીની જે ટંકી હે એને સુરક્ષિત રાખવી હે ને આવશ્યકતાને અનુસાર પાણીની ગુણવત્તાની જાંચ કરાવતી રહેવું હે. ને અણા મોસમ મેં મનીષા બોન આપણે તો ભાઈ બહેનોને એ જ કેવું છંગા કે આપણને પાણીને ઉકારીને પીવું હે. જે વખત આપણે પાણી ઉકારીને એક ડાબામાં ભરી લો એના પાણીને આપણે હેતો દાડ પીવો, કેમ કે પાણી ઉકારવા થકી એનમાં અગર કોઈ ગંદકી હોગા યા કોઈ કીટાણુ હોગા તો એ દૂર સલે સેંગા. એટલે ભાઈ બોનોને આ જ કેવું ચંગા કે બારિશનું પાણી પ્રકૃતિનો ઉપહાર હે, પણ પાણીના સ્ત્રોતને એને આપણે હરતે સાફ તરીકા થકી વ્યવસ્થિત કરી રહો એ સબ થકી મોટી વાત હે. અગર એને આપણે સાફ નહીં રાખો તો પાણી થકી ઘણા આકારની બીમારીઓ થઈ જાય. પાણીના સ્ત્રોતને સાફ રાખો, પાણીને ઢાંકીને રાખો અને સુરક્ષિત પાણીને પીઓ. આ જ આપણે સ્વસ્થ જીવનનું આધાર હે.
0: હવે અંજલિબોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે ભાઈ બોન કરતી કાર્યક્રમને માધ્યમ કરતી વાતે ચાલી રહી હતી કે આપણે જો સાટા પડ્યા આના ટાઈમે આપણે પીવાનું પાણીની સુરક્ષા પણ હેતે કરો અને સ્વચ્છ હેતે રાખી શકો પાણી, જેનગો તો આપણે સ્વાસ્થ્ય બહેતર રહેગા અને આપણે પરિવારને સામુદાયનું સ્વાસ્થ્ય એવું બી બહેતર રહેગા. તે આ વાતે આપણે ભાઈ બહેનો કરતી ઘણા અક્કાની થઈ ગઈ હે. હવે દેખી રહીએ કે ટાઈમ બી થઈ જ હે આપણે અણાસ કાર્યક્રમ કરતી સૂટો પડવાનું. સૂટો તે પડે પણ જાતક હતી પેલ આપણે ભાઈ બહેનોને કાર્યક્રમનો પતું આપણે બતાડી દો.
1: હવે તો ભાઈ બહેનો લખી લો મારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, વાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3201. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માટે એક નવા વિષયની હાથી તાર હુદી.
2: રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

જય ગુરુ ભાઈ બોનુ, આપ સબનું ગણમાન સ્વાગત કરું હું અમારી આજની હાંસીની સભામાં. આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. હું હું આપની હાથે આપની બોન અંજલિ પારશર ને આજે વાર મંગળવાર ની તારીખ 18 અગસ્ત 2026 નું દાડો હૈ. ભાઈ બોનુ, મેં દેખી રહ્યા હોં કે આપણી સ્ટુડિયો ની ખડી મેં હાંસીના 5 વાગી ગયે હૈ. હવે આપણે શરૂઆત કરો હાજરી સભામાં પુનઃપ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. ભાઈ બોનો, આજે સભાની શરૂઆત કરેંગા સપ્તકી પહેલે ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જુડુ કાર્યક્રમ આરાધના થકી. એના મેં આપણા હમરંગા આજના સુવિચારા ની હાથી ભક્તિમય ગીતા ની અણસ ક્રમ મેં અગાડી બઢંગા અમારી ને તમારી અવાજ કાર્યક્રમ યુવાઓની અવાજ ની આડી આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 5:30 માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ની કશિશ પારશ્રમ ની હાથી. ઇણીસ કડી મેં બીજા કાર્યક્રમ ની શરૂઆત થાગા જેને કહે બાલકનું બાલપન, એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારશર ને મું આપની બોન અંજલિ પારશર ની હાથી. ઇણીસ કડી મેં આપણે આગળી રૂપ કરંગા આપણે કિસાન ભાઈ બોનો થકી જુલ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6:30 માટે પ્રસ્તુત

0: ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન.
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો.
0: એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણું ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: સેહત નું રાજ હું હે બોન. અસલ આદત ને સહી ખુરાક હે બોન. જિંદગી પરબાત ની શરૂઆત પાણી થકી કરવું. થોડું સુ વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવવા. ફળ સબ્જી રોજે ખા, બીમારી ને દૂર ભગાવવા. જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ.
3: હોવે સેહત હે અસલી ધન આપણું. આ જીવન નો સહારો હે. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા.
1: હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકે આ છે સેહત નું અસલી રાજ.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM પર.

કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગરભાઈ પૂનને આપની પૂન અંજલિનું રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો ફાક રેડિયો 90.8 FM માટે, ને આપ સબનું સ્વાગત કરો હું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મે. જેમ કે ભાઈ બોનો, અમે અમારા ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે. તો ભાઈ બોનો, આજ અમારે કાર્યક્રમ મેં આપતા કી વાતચીતનો વિષય હૈ કે આજે બારિશનું મોસમ ચાલી રહ્યું હૈ, એનમે નિરાઈ ગુડાઈનું હું મહત્વ હૈ, ને હરતે આપણે જે ભાઈ બોન હે એ નિરાઈ ગુડાઈ સાવધાની તકી કરી શકે. તો ભાઈ બોનો, અણા વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપ તકી ઘણા કરની વાત થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપને હમરા વિદા ગીત મોરે કરા આપણી વાતે. તો ભાઈ બોનો, આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: ભાઈન બનુ ગીત તો આવીશું પૂરણ અને ગીત વાત એક વખત ફરી આપ સબનું સ્વાગત કરો હું અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ભાઈ બહુનો ગીતે કે પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હોં કે નિરાઈ ગુડાઈનું શું મહત્વ હે ને હરતે આપણે નિરાઈ ગુડાઈ કરી શક. તો ભાઈ બહુનો અણ વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી બાબુ કાકા. તો સૌથી પહેલા આપણે સાંભળી લો એનાની વાત ને મોરે કર આપણી વાત. રામ રામ બાબુ કાકા.
1: રામ રામ
0: બાબુ કાકા. આપનું ઘણેમાન સ્વાગત કરો હું અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આજે આપ અમારા કાર્યક્રમ થકી જોડાઈ રહો ને આજે આપણે ભાઈ બહેનો થકી વાતચીતનો વિષય હે કે આપણે જે આ મોસમ ચાલી રહ્યું હે એનમાં નિરાઈ ગુડાઈનું શું મહત્વ હે ને આ જે નિરાઈ ગુડાઈ હે એ અગર આપણે ભાઈ બહેન કરતા રહેગા ટેમ ટેમ માટે તો એનાની ફસલને હું લાભ મળી શકે. તો સૌથી પહેલા આપ મને એ સ્વતાડો કે નિરાઈ ગુડાઈ શું કહેવાય હે ને આનું શું મહત્વ હે.
1: ઘણી અચ્છી વાત કરી ભાઈ આતે. કેમ કે હવે હું હે કે બારિશનો સમય હે.
0: હવે
1: બારિશ ના સમય મેં વિશેષ કરીને અમારે જે કિસાન ભાઈ હે એને અમારે જે ખેતી ઉપર આપણે ભાઈ નિર્ભર રહ્યા ને ખેતી કરવી જરૂરી થઈ ગઈ. અગર ખેતી ટાઈમ માંથી નહીં કર તો આપણને ફાયદો મળે
0: નહીં.
1: તો ટાઈમ માંથી ખેતી કરવી જરૂરી હે ભાઈ. અને વિશેષ કરીને આજકાલ શું હે કે ઘણા ખરા ભાઈ હું કે ખેતી ઉપર એક વખત એને બીજને બોઈ દીધું એને બાદમાં પછી શું થાય કે પાછું એને જોવા બદલે એના ખેતરમાં જતા જ નથી ઘણા ભાઈ. તો એ ખેતરમાં અગર નહીં જઈગા ને અને એની નિગરાની નહીં કરેગા તો પછી જેટલો આપણને જેટલો ફાયદો મળવો હે એ ફાયદો
0: નહીં મળેગા.
1: તો એને બદલે અમારે વિશેષ કરીને મારું એમ કેવું હે કે જે આજકાલ ખેતરમાં એક તો પાણી હર સાલની ભાતી ઉણ સાલ પાણી થોડું કમ પડી રહ્યું હે ને બૂંદ બૂંદ પાણી પડ્યું એમ થકી હોય કે જે સાર હે વધારે થઈ ગઈ ખૂબ થઈ ગઈ સાર એટલી ઘાસ થઈ ગઈ મતલબ કે સમજી લો કે ખેતરમાં ધાન તે બુડી ગયું ને સાર ઉપર નકળી ગઈ એવી સ્થિતિ બની ગઈ. તો વિશેષ કરીને અમારે જે ભાઈ હે એને મારું એમ કેવું હે કે ભાઈ આટલી આખી સાર થઈ ગઈ તે અગર એના ખેતરમાં એ સારને દીકી ને સમજી લો કે અગર એની નિંદાઈ ગુડાઈ અગર નહીં કરંગા તો પછી અમને એનો ફાયદો કે થકી મળેગા.
0: હવે
1: તો મારું એમ કેવું હે કે નિંદાઈ ગુડાઈ જરૂરી હે. કેમ કે અગર સમય માથે અગર અમે નિંદાઈ ગુડાઈ નહીં કરા ને પછી અમે ઈચ્છા કરે કે ભાઈ અમને બીજ નાખ્યું હોય તો આ ખેતરમાં તો મને આટલો ફાયદો મળી જાગે તો તે પછી ફાયદો
0: નહીં મળેગા. હવે
1: તો એના બદલે મારી એક વાત કહેવાની હે કે ભાઈ જેટલા બી અમારા જે કિસાન ભાઈ હે એને વિશેષ કરીને ખેતીનો વિશેષ ધ્યાન રાખવા બદલે સબ થકી પહેલે તો મહિલા બેને હે અને ભાઈ હે એને સમય સમય માથે નિંદાઈ ગુડાઈ કરવા બદલે તો અમારું જે ખેતર હે એને ખેતરની નિગરાની કરવા બદલે અમને પહેલે તો સબને જાગૃત થવું પડેગા. અગર જાગૃત થઈને અગર ખેતીવાડી ઉપર આપણે બેઠીલા અમારું મુખ્ય જે ધંધો ખેતીનો હે અગર નિંદાઈ ગુડાઈ નહીં કરેગા તો એનો ફાયદો હરતે મળેગા.
0: હવે પ્રભુ કાકા આપે સહી કીધું જેમ કે આપે બતાડ્યું કે અગર આપણે ટેમમાં તે નિંદાઈ ગુડાઈ નહીં કરો ને સારવાળો મોટો થઈ જા તો એમ થકી આપણે ખેતરને નુકસાન થઈ શકે ને ટેમમાં તે નિગરાની કરીને આપણે એને હટાવી શક. તો આને હટાવવાના હું તરીકા હે નિરાઈ ગુડાઈ હરતે કરવી હે એ બી આપ આપ અડાવે છે ભાઈ બોન હે એને બતાડતો.
1: હા નિરાઈ ગુડાઈનો ખાસ કામ તો એ હે કે બીજ અમે નાખી દીધું ઓર બીજ નાખવા બાદ 15 દાડા 20 દાડા બાદ જેવી રીતે ઘાસ ઉગી એની ઘાસને તત્કાલ પ્રભાવ થકી અમને સફાઈ કરવી પડેગા ને અગર એને અમે સફાઈ નહીં કરંગા તો એ વધી જાયગા. એટલે અમને સબ થકી પહેલે તો 15 દાડાના અંદર મેં જેવી રીતે બહાર ઘાસ નકળી ગઈ ફસલ થકી તો એના હાથે અમને બિલકુલ એના ખેતરની સફાઈ જરૂરી હે. તો સબ થકી પહેલે તો એની જડ થકી એને ખતમ કરવા બદલે અમારો કે છોટી સી એક મતલબ કે આપણે ત્યાં તો પછી દાતુડું યા કોઈ કદવાળી એને થકી હું કે પૂરું થયું એનું એને જડ થકી બહાર કાઢ લ તાકી હું કે જડથી કાઢવા થકી પછી ઘાસ પાછી પેદા થાય
0: નહીં.
1: તો વિશેષ કરીને એ ખાસ એક વાત તો હે. બીજી એક છે બીજી બી હે કે ભાઈ અમારે જે 10 પરણી જે દવાઈયા હે અમારી દેશી દવાઈયા 10 પરણી જેનો બી અમે ઉપયોગ કરી શક. ભાઈ 10 પરણી આમાં અમે ખુદ અમારે ઘેરે બનાવી શક આપણે ઘેરનો ઉપયોગ કરી શક તાકી ન તો ફસલનો નુકસાન થાય અને ન આપણે ખેતર નુકસાન થાય ને એના બીજનું નુકસાન થાય. તો એને બંને બીજી વાત કે અમારી આર્થિક દ્રષ્ટિ થકી બી અમે કમજોર તો એને થકી અમને ફાયદો મળી જાય તો અમે 10 પરણી બી આપણે ઉપયોગ કરી શક. કેમ કે આપણા કને જગા તો કમ કમ રહી તો અમારે 3 વીઘા ને 4 વીઘા અમારી જમીન તો અગર અમે મતલબ દુકાન ઉપર કેમ નિર્ભર રહ અમે અમારી જે દેશી જે દવાઈયા હે એનો આપણે ઉપયોગ કરંગા તો કમસે કમ અમને આર્થિક દ્રષ્ટિએ કે ભી અમારો કોઈ નુકસાન થાય
0: નહીં હવે.
1: ને બીજી ચીજ કે નિંદાઈ ગુડાઈ કરવાનું ખાસ કારણ તો એ જ છે કે ભાઈ કમ ખેતર રહી અને કમ ખેતરમાં અગર આપણે સમય માથે અગર એને ખેતરની આપણે નિંદાઈ ગુડાઈ નહીં કરંગા તો એ ઘાસ છે મતલબ જલ્દી ફેલી જાયગા.
0: હવે
1: તો એના આધાર થકી તો મતલબ અમને પહેલેથી ધ્યાન રાખવું પડેગા કે ભાઈ કયા ખેતરમાં પહેલે ઘાસ ઉગી રહી છે. તો અમારે જેટલા બી અમારા ઘરના સદસ્ય છે એને સબને મળીને એ ખાતે મતલબ એ જેવી રીતે આપણે મતલબ કે અલમુખી જેને તો એ ખાતે પૂરો પરિવાર લાગેગા તો ખેતરની સફાઈ થઈ જાયગા.
0: હવે જેમ કે બાબુ કાકા બતાડી રહો કે આપણને હરતે આપણે ખેતરોની સફાઈ કરવી હે, કેમ કે આપણે દેખો હો કે આ જે અતિરિક્ત જે ઘાસ ફૂસ રહે હે એ આપણે ફસલના જે પોષણ હે એને લઈ લે, એવમે આપણી ફસલને મળવા વાળું જે પોષણ હે એ ઘર કમ પડે તો આપણને ઉત્પાદન ભી કમ મળેગા. જેમ કે આપે કીધું કે હલમાને માધ્યમ થકી આપણે જે ભાઈ બોન હે એ નિરાઈ ગુડાઈ કરી શકે. હલમાં આપણે દેખો હો કે આ મારે ખેતરમાં સભે મળીને નિરાઈ ગુડાઈ કરી તો કાલે આપણને બીજાને ખેતરમાં જઈને નિરાઈ ગુડાઈ કરવું હોગા. તો ભાઈ બહેનો આ જે ચીજે હે એ આપણે બદલે ઘણી જરૂરી હે ને ખેતીમાં આવવા વાળી જે ચુનૌતીઓ હે એને આપણે હંગ્રહ એક હાથે મળીને જ દૂર કરી શક. તો જેમ કે પપ્પુ કાકા આપે વ્યાસમાં બતાડ્યું હતું કે દશ પડનીને માધ્યમ થકી આપણે જે ભાઈ બહેન હે એ છિડકાવ કરીને ભી અને જે અતિરિક્ત જે ઘર પતવાર જેને આપણે કહો હ એનું નિયંત્રણ કરી શકે. આનું પ્રયોગ એને હરતે કરવું હે કઈ ચીજનું એને ધ્યાન રાખવાની જરૂરત છે?
1: તો વિશેષ કરીને હું હે કે અમારો જે કઈ બહાર લેવાતા કઈ જવું નહીં પડતું યા આ સબ ચીજ જે પત્તિયા હે એ સબ ચીજ ભાઈ હું ઉદાહરણ આલ દઉં તમને. આકડીઓ આંક હે જેને અમારે જે થુરી હે જેને અમારે જે મતલબ જેને ભાઈ અલગ અલગ પ્રકારની જેટલી બી મતલબ અમારે જેટલા બી 10 પ્રકારના જે અમારા પૌધા અહીં અમારે તને તૈયાર હે કાંઈ લેવા જવું પડતું નથી યા કાંઈ પૈસા નથી અલગ પડતા. સબ ચીજ અમારા કને હે એને ખાલી લાવવું પડે અને તૈયાર કરવું પડે અને કમ્પ્લીટ કુટી કુટાવીને અગર 10 ભાઈએ આજે મેં કે એક જણા વતી નહીં થાય તો કમસે કમ 5-7 બોને મળી ને આપણું જેને કે સમૂહ કે તો એક જણાને ઘરે તૈયાર કરવા બદલે મતલબ 2 ઘંટામાં તૈયાર કરી દે 5-7 મહિલાએ મળીને તો ફટાફટ તૈયાર થઈ જાયગા. એને બાદમાં એને મતલબ તૈયાર કરવા બદલે 6-7 દિનમાં તૈયાર થઈ જાયગા. નગર કમ્પ્લીટ તૈયાર થાય એને બાદમાં આપણે જે આપણા જે છેડકવાનું જે અમારો જે ડિબ્બો હે તો એને આપણે કામમાં લઈ લેંગા સાફ સફાઈ કરીને, કેમ કે એમાં આપણે કોઈ રાસાયણિક દવાઈ આપણે નથી કરવો. તો આપણે બિલકુલ સાફ સફાઈ થકી આપણી જે ઘરને જે આપણે આસપાસના જે પેડ પૌધા હે આસપાસના જે મતલબ જે પત્તિયા હે એ જ કામમાં લેવી હે. 30-10 પ્રકારની જે પત્તિયા હે એને કામમાં લેવી અને એને કુટી કુટાવીને તૈયાર કરી અને પછી એને એક આપણે જે ડિબ્બો મોટો લઈ લેવાનો યા પછી આપણે દેશી મટકું લઈ લેવાનું એનું પછી તૈયાર કરી લેવાનું. તૈયાર કરી અને પછી અમારો જે છિડકવાનો જે અમારો ડિબ્બો હે એને 10 લિટર પાણીમાં ભરી લો તો કમ્પ્લીટ કરી પછી એને સાટી દો.
0: હવે
1: વગર પછી નો ઈલાજ.
0: હવે કેટલી વખત છિડકવું પડેગા પ્રભુ?
1: કમસે કમ આપણને એટલું ધ્યાન રાખવું પડેગા કે કમસે કમ આપણે એ બીમારી અગર એક અલારામ એકદમ છોટો છોટો જે ઘાસ છે એક વખત બસ ખતમ થઈ જાયગા. અગર મોટી મોટી હે તો સમજી લો આમાં 2 વખત ઉપયોગ કરવો પડેગા તો બિલકુલ જડ થકી ખતમ થઈ જાયગા.
0: તો આંતે કે આપણી જે મુખ્ય ફસલ હે એને માતે કોઈ પ્રભાવ પડે?
1: બિલકુલ મતલબ એની ઉપર સમજી લો કે એક તો પ્રભાવ કાંઈ એક તો હું કે એમાં કોઈ છોટું કોઈ કોઈ જીવાણું હોય છોટો મોટો કોઈ જીવાણું હોય તો એ બી એને હાથે હાથે ખતમ થઈ જાયગા તાકી એની ફસલને નુકસાન જાનવર જે પડી જાય તો એને બદલે બી દવાઈ લાવે 3 પ્રકાર 3 વખત એને ઉપયોગ કરે તો એ કામ આપણે કેમ કરે કરજો કેમ કરે? આપણે અમે કમજોર અમારા જે આદિવાસી સમુદાય અમારું હે વિશેષ કરીને કમ જમીનમાં અમે અમારો જે દેશી ઉપયોગ કરી શક અને અમારો જે ખરપતવાર હે એ અમારે બળદ હે તો એને બળદનો ઉપયોગ આપણે વળ થકી આરામ થકી આપણે વેસી ઝાડ સાડા થકી સાડો મલાવીને કરી શક તાકી વધારે એમાં કાંઈ મહેનત બી નથી લાગે ને મહેનત લાગેગા નહીં તો એ ફસલ હે બઢિયા જલ્દી મોટી થઈ જાયગા અને જગા હે બિલકુલ એકદમ અલકી થઈ જાયગા.
0: હવે
1: તો કમસે કમ એની જગા થકી મતલબ એવું કે ને તેનમાં કઈ ઘાસ પેદા થાય અને ન એનું મતલબ કઈ પ્રકારનું કીટાણુ પેદા થાય.
0: હવે પપ્પુ
1: આ વિશેષ કરીને ફાયદો હે.
0: હવે પબ્બુ કાકા આપે સહી કીધું તો જેમ કે કાર્યક્રમ મેં આપે ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાત આપણા ભાઈ બહેનોને બતાડી હે ગીતને માધ્યમ થકી આપ આપણા ભાઈ બહેનોને સંદેશ આલ દો ને આપણા જે ભાઈ બહેન હે એ અણી વાતને ભી યાદ રાખેંગા
1: ભાઈ ગીત તો હમણાં બદલે સબને ઈચ્છા રહે ખરી ભાઈ કે લાસ્ટમાં એક અડું ગીત તો થાયગા જ ખરી એમ તો આપણે એક ખેતીવાડીનો કરીને આપણે એક છોટું સું એક ગીત એને હમણાં દઉં

0: તારે.
1: જેમ કે પબુ કાકા આપે ગીતને માધ્યમ થકી ભી આપણે જે ભાઈ બહેન હે એને ઘણો આશા સંદેશ આલ્યો હૈ, તો આપનો હું ધન્યવાદ કરું ચાહુંગા કે આપ અમારે કાર્યક્રમ થકી જુડ્યા અને મને એટલી અચ્છી જાણકારી આલી.
0: ધન્યવાદ.
1: માઇન બનો જેમ કે આપણે આપણે વ્યસ્ત પબુ કાકા જોડ્યો તક હતા અને એણે આપણને ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાતે બતાડી હિ. આશા કરા હો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. તો સૂટા તો પડ, પણ જાતે પહેલે હામરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટા.

ભાઈ બનો અણસ કે થાતે હવે કાર્યક્રમ ખેતીવાડી તકી અમે પડા સુટ આશા કરો હો કે આસે કાર્યક્રમ મે થાવારી જે વાતચીત હે જે ગીત સંગીત હે ઈ આપને ગમ્યો હોંગા આપને મારો આસનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુજા અમને આલી શકો અમારા અણપતા માતે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે અમારો ફોન નંબર હે 9414082643 એની સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagthara.org તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માતે એક ના વિષય ને હાથે તારુદી રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન અમરવાવારા માર હિતા ભાઈ બુન ની આપની બુન મનીષા
1: ને આપની બુન અંજલિ નું
2: રામ રામ.
0: હવે ભાઈ બોનો આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હા અમારી આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હા કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક નવા વિષય ને હાથે. મનીષા બોન આપણે દેખી રહ્યો કે સાટાનું જે મોસમ હે ઈસાલી રૂ હે શારીયાડે હરિયાલી ઠંડક ની ખેતી તકી જે ઉમેદ લઈને આપણે જે કિસાન ભાઈ હે ઈ બેઠા તક હે. પણ આપણે દેખો હો કે આના સાટાને દાડામે એક નાની સી લાપરવાહી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી મોટી પરેશાની આલી શકે. આજે આપણે વાત કરવા વાળા હ પીવાના પાણીની સ્વચ્છતાને લઈને. આપણે દેખો હો કે બારિશના જે મોસમ ચાલી રહે એનમે ગામમાં તાલાબ કુવો હેડપંપ ને આય પાય ને પાણીના જે બીજ સ્ત્રોત હે એનમે ગંદકી ને કીચડ વધી જાય હે. ઘણી વખત આપણે દેખો હો કે બારિશનું જે પાણી હે એ ગંદા પાણી મેં બહીને બીજા જે જલ સ્ત્રોત હે એને એટલે પૂગી જાય હે. એવા મેં સાફ દેખાવાવાળું જે પાણી હે એ ભી દૂષિત થઈ જાય હે. તો આજે આપણે એ જાણાંગા કે આ સાટાના દાડામાં જે પાણી હે એ આપણે સાફ હરતે કરીને સુરક્ષિત તરીકા થકી પીવી શક ને આની હું સમસ્યા હે ને હું કારણ હે ને સમાધાનના હું ઉપાય થઈ શકે.
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે ભાઈ બોન હતી ઘણા અક્કાની વાતે રેંગા અબર હામળા ગીત ને મોરે કરા આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હમર તરે સુ આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માં.

0: અંજલિ બોન ગીત ત્યાં આશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરું આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત કે પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હું કે આ જો સાટા પડવાનું મોસમ હે અણા મેં આપણે જો પીવાનું પાણી હે વિની સ્વચ્છતાને આપણે ધ્યાન હેતે રાખું એના હું સમાધાન થઈ શકીએ એમ. અંજલિ બોન આપણે દેખ કે પાણી હેવું આપણે જીવનની જરૂરત જ નથી હે એમ. આપણે દેખ કે આપણ અગર ખાવાનું નહીં ખાંગા તે થોકણા દાડા જીવિત રહી શકો હું પણ વગર પાણી ભાઈ બોનો જીવનની કલ્પના કરવી આપણને બદલે ઘણી મુશ્કેલ હે. આપણે દેખ કે આપણે ગામમાં ઘણા કન પરિવાર હે જે કુવક હતી હેન્ડપંપ હતી ને ટ્યુબવેલ ને પાઇપલાઇન ને ઘણા કન અન્ય જે સ્ત્રોત હે વા વખતે પાણી માટે નિર્ભર રહે હે. સામાન્ય જે દાડા રે વણામાં આપણે દેખ કે પાણીની સ્વચ્છતા ઠીક રહે હે પણ આ વરસાદ આવે એવા આપણે દેખ કે આપણે જો પીવાનું પાણી હે દૂષિત થવા માંડી જાય હે. બારિશનું જો પાણી હે આપણે જમીન મેં જાય તો વણા હાથે આપણે દેખ કે મીઠી ને દૂષિત જે પદાર્થ જે કચરો ને જે આપણે ઘરનો પશુ રહે વણાની ગંદકી રહે વેન કારણ ખાતે આપણે દેખ કે આપણે આસપાસનો બોરવેલ હે યા કુવે હે વાનું પાણી દૂષિત થઈ જાય હે.
1: હવે મનીષાબુન એટલે વરસાદના મોસમ મેં કેવલ પાણી ઉપલબ્ધ થવું જરૂરી નથી બલ્કિ પાણીને સુરક્ષિત ને સ્વચ્છ રાખવું ભી એટલું જરૂરી હે. આપણે દેખ કે બારિશ ને દોરાન આપણે જે જમી હે એનમાં જમા ગંદકી પાણીને હાથે વહીને આપણે કુવો ટંકી ને બીજા જે જળ સ્ત્રોત જે ખુલે તક રહે હે એનમાં સલી જાય હે ને એનાને આય પાય ઉચિત સફાઈ ભી નથી રહેતી જેનથી એ પાણી દૂષિત થઈ જા. ગાવમાં ઘણી વખત જળ સ્ત્રોત ને આય પાય પશુ આમના તેમના ફરે હે ખુલા મેં ફરવાને કારણ એનાનું જે કચરો હે એ વરસાદના પાણીને હાથે વહીને આપણે જે જળ સ્ત્રોત હે એનમાં મળી જા. એને અલાવા આપણે ઘરમાં પાણી ભરીને રાખ થાંભળા માસવાનું જે પાણી હે એ બી રાખ હ એ પાણી બી ઘણી વખત આપણે દેખ હ કે ગંદુ થઈ સા તો આપણે કહી શકો કે સાફ પાણી ને દૂષિત પાણી મેં આપણને ફરક કરવાની જરૂરત હે. પાણી દૂષિત થવાનું શું કારણ હે તો ભાઈ બોનો જે જળ સ્ત્રોત હે એને પાસે ગંદકી સપ્તકી મોટું કારણ થઈ શકે. આપણે દેખ કે કુવો હેન્ડપંપ ની ટંકી ને આય પાય અગર કચરો જમા થઈ જા તે પાણી મેં સલ્યુ સા એમ તકી સંક્રમણ નો જે ખતરો હે એ વધી શકે. એને સાથે બારિશનું જે પાણી હે એ લંબા ટાઈમ સુધી એક જ ઠેકણે ભર્યું તકું રહી સા તો એમ તકી બી ગંદકી ને કીટાણુ ફેલવાની સંભાવના વધી સા. ખુલ્લા જે કુવો હે વન ઢક્કન વાળા જે પાણીના થાંભળા હે એનમાં આપણે દેખો કે ધૂળ કીડ ને ગંદકી આસાની તકી પૂકી સા. એની સાથે આપણે દેખો કે આપણા જે ઘર પરિવાર મેં બર્તન સાફ કરવા વાળું જે પાણી હે ડ્રમ હે ટંકી હે એની અગર આપણે નિયમિત સફાઈ નહીં કરો તો એન તકી બી ગંદકી જમા થા ને એન તકી આપણે દૂષિત પાણી થઈ જા. એની સાથે એક જ ગિલાસ ને હાથનું આકુદાડી ઉપયોગ કરવો ને એને આપણે બીજા માટલામાં

0: આપણા હાથ થકી નાખવું બી આપણા પાણીને દૂષિત કરી શકે. ઘણી વખત આપણે દેખો કે પાઇપલાઇન લીકેજ થઈ જા ને આય પાય કોઈ દૂષિત ચીજ આમની તેમની પડી હોય તો એ બી પાણીને મય પૂગી શકે. તો આટલા કા કારણ હે જેને માધ્યમ થકી આપણે પાણી દૂષિત થઈ જાય હે.
1: હવે અંજલી બોન આ પાણી દૂષિત થઈ જાય તેનું ખાતે આપણે દેખો કે આપણે ઘણા કાની પરેશાની થાય હે. જેમ કે આ ગંદુ ને દૂષિત પાણી આપણે ઘરનો મનકો પીવી હે તે વર્ણને ઘણા કાની સમસ્યા થાય હે. જેમ કે દસ્તન, ઉલટી ને પેટ દર્દ જેવી પરેશાની એવી આપણે આ સાટા પડે અણા મોસમ મેં વધારે દેખવા મળે હે. જ્યાદા કરીને આપણે દેખો કે આપણે ઘરનો સોર અને ગડલો જે મનકો હિ ને જેને કમજોર સ્વાસ્થ્ય હે વર્ણને આ દૂષિત પાણી ખાતી પરેશાની જ્યાદા થાય હે. એટલે ભાઈ બહેનો કેવું ચાહંગા કે આ સાટા પડે વિના પાણીને આપણે સ્વચ્છતા કેવલ વ્યક્તિગત જિમ્મેદારી નથી હે, બલકે આપણે આ પૂરા ગામને જોડીને અને વાત માટે ધ્યાન આલવું જોઈએ. ઘરના પાણીને આપણે સુરક્ષિત રાખવાના ઉપાય અપનાવવો હિ. આપણે સામુદાયિક પ્રયાસ બી કરી શકો, મનકને હિકાડવું હે કે આપણ પાણી હેતે સુરક્ષિત રાખી શકો. અગર આપણે આસપાસ ગંદકી વેગા યા આપણે જે બોરવેલ યા કુવો વેગા વા ગંદકી વેગા તે વેન ખતી અંજલી બોન આપણે દેખો કે આપણે જો પાણી હે વો ગંદુ થઈ જાય ને વાળા ગંદા પાણી મેં બી આપણે દેખો કે આપણ વોસ પાણી પીવા બદલ કામ કરલો. આપણે દેખો કે સાટન મોસમ મેં ઘણા અકાના પરિવાર એમ હોશે કે આ તે મતલબ સાટ પડવાનો મોસમ હે તે વેન કારણ ખતી બી પાણી ગંદુ આવી રહ્યું હે એમ કરીને વો પાણી પીવા માંડી જાય. પણ આને હોશે કે આ પાણી ગંદુ કેમ આવી રહ્યું હે. હવે આપણે દેખો કે બોરવેલ ને આપણે કુવાના આસપાસ જે કચરો રહે ને જો પાણી જમા થઈ જાય એવું આપણે ગાડવાની જરૂરત હે ને સ્વચ્છતાની જરૂરત હે.
0: હવે મનીષા બોન પાણીની સ્વચ્છતા આપણે બદલે ઘણી જરૂરી હે. આને બદલે કોઈ મોટું ખર્ચ કરવાની જરૂરત નથી, બલકે નાની નાની સાવધાની અપનાવીને આપણે આને સુરક્ષિત કરી શકો. જેમ કે જેના ભી ડાબા મેં આપણે પાણી ભરી મેન્યુ યા ટંકી માં પાણી ભરી મેન્યુ હે એની રોજ સફાઈ કરવી હે, એને ઢાંકીને રાખવું હે. એને સાથે આપણે જે બર્તન હે એ આપણે રોજ નિયમિત સાફ કરવા હે તાકી એમાં પાણી સુરક્ષિત પડે તકુ રહે. હાથ નાખીને આપણે પાણી નથી કાઢવું, એને હાટે આપણે દી કહો કે આપણે પાણી કાઢવાની જે કરછી રહે હે એન તકી પાણી કાઢવાની જરૂરત હે. અને આવશ્યકતાને અનુસાર જ પાણીનું સુરક્ષિત તરીકા તકી આપણને પ્રયોગ કરવો હે. એને સાથે ભાઈ બોનો આપણને કેવું ચંગા કે લંબા ટાઈમ સુધી પાણીને આપણે નથી રાખવું. કેમ કે આપણે દી કહો કે લંબા ટાઈમ સુધી અગર આપણે પાણી ભર્યું તો ખુરાક તો એ ભી દૂષિત પાણી થઈ જાય હે. એટલે આપણને રોજ પાણી ભરી લેવું હે. પાણીની સુરક્ષા કેવળ ઘરની જિમ્મેદારી નથી, અગર ગામના જલ સ્ત્રોત ભી ગંદા હે તો એને ભી આપણને નિયમિત સફાઈ કરવી હોકા. એને બદલે ગ્રામ પંચાયત ને સમુદાય મળીને દેખભાલ કરી શકી. જેમ કે જલ સ્ત્રોત જે ભી હે એને આ પાય નિયમિત સફાઈ કરવી હે, કચરો જમા નહીં થવા દેવો હે, પાઇપલાઇન અગર લીકેજ હે તેની તુરંત રિપેર કરવો હે, ને એને સાથે કુવો ને પાણીની જે ટંકી હે એને સુરક્ષિત રાખવી હે, ને આવશ્યકતાને અનુસાર પાણીની ગુણવત્તાની જાંચ કરાવતી રહેવું હે. ને અણા મોસમ મેં મનીષા બોન આપણે તો ભાઈ બહેનોને એ જ કેવું છંગા કે આપણને પાણીને ઉકારીને પીવું હે. જે વખત આપણે પાણી ઉકારીને એક ડાબામાં ભરી લો એના પાણીને આપણે હેત તો દાડ પીવો. કેમ કે પાણી ઉકારવા થકી એનમાં અગર કોઈ ગંદકી હોગા યા કોઈ કીટાણુ હોગા તો એ દૂર સલે સેંગા. એટલે ભાઈ બોનોને આ જ કેવું ચંગા કે બારિશનું પાણી પ્રકૃતિનો ઉપહાર હે, પણ પાણીના સ્ત્રોતને એને આપણે હરતે સાફ તરીકા થકી વ્યવસ્થિત કરી રહો એ સબ તકી મોટી વાત હે. અગર એને આપણે સાફ નહીં રાખો તો પાણી થકી ઘણા આકારની બીમારીઓ થઈ જાય. પાણીના સ્ત્રોતને સાફ રાખો, પાણીને ઢાંકીને રાખો અને સુરક્ષિત પાણીને પીઓ. આ જ આપણે સ્વસ્થ જીવનનું આધાર હે.
1: હવે અંજલી બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે ભાઈ બોન કરતી કાર્યક્રમને માધ્યમ કરતી વાતે ચાલી રહી હતી કે આપણે જો સાટા પડે આણા ટાઈમે આપણે પીવાનું પાણીની સુરક્ષા આપણે હેતે કરો અને સ્વચ્છ હેતે રાખી શકો પાણી જેન ગતો આપણે સ્વાસ્થ્ય બહેતર રહેગા અને આપણે પરિવારને સામુદાયનું સ્વાસ્થ્ય એવું બી બહેતર રહેગા. તે આ વાતે આપણે ભાઈ બહેનો કરતી ઘણા અક્કાની થઈ ગઈ એમ. હવે દેખી રહીએ કે ટાઈમ બી થઈ જોઈએ આપણે અણાસ કાર્યક્રમ કરતી સૂટો પડવાનું. સૂટો તે પડે પણ જાતક હતી પેલ આપણે ભાઈ બહેનોને કાર્યક્રમનું પતું આપણે બતાડી દો.
0: હવે તો ભાઈ બહેનો લખી લો મારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, વાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 32001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાથી તાર હુદી
2: રામ રામ રામ રામ.

આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જીની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત